હકની લડાઈ છે, આપણા હકની લડાઈ લડવા માટે ગામે ગામથી મારા ભાઈઓ, મારી બોનો, મારા કાકા, મારી કાકીઓ, એ બધા સાલે સાલે

ભાઈ બોલો, આપણા હકની લડાઈ છે, આપણા હકની લડાઈ લડવા માટે ગામે ગામથી મારા ભાઈઓ, મારી બોનો, મારા કાકા, મારી કાકીઓ, એ બધા સાથે

હકની લડાઈ છે, આપણા હકની લડાઈ લડવા માટે ગામે ગામથી મારા ભાઈઓ, મારી બહેનો, મારા કાકા, મારી કાકીઓ, એ બધા સાથે

આપની લડાઈ છે, આપણા હાથની લડાઈ લડવા માટે ગામે ગામથી મારા ભાઈઓ, મારી બોનો, મારા કાકા, મારી કાકીઓ, એ બધા સાલે સાલે